0: અને દેખો કે આપણી જમીન કો ડિજિટલ જમાબંધી નકલ ખતોની નિકલવાનો વેગ્યો, કિસાન ક્રેડિટ કાર્ડ ઓર પીએમ કિસાન સમ્માન નિધિ યોજના કે વાસ્તે આવેદન કરવાનો વેગ્યો, ઈ કેવાયસી કરવા કી પ્રક્રિયા કરની વેગી, કૃષિ ઉપકરણ પાઇપલાઇન યા ડ્રીપ સિંચાઈ કો જો કામ વેગ્યો, અને સરકારી યોજનામાં સબસિડી કા વાસ્તે આવેદન કરવાનો વેગ્યો, યે સબ કામ ઈ મિત્ર કા માધ્યમ વે સકે સા.
1: ઓર ઉપયોગિતા બિલ ઓર શુલ્ક રો ભુગતાન, બિજલી પાણી મોબાઈલ ઓર ગેસ રો બિલ વેગ્યો વણા રો ભુગતાન કરનો, કણી ભી કતાર મે લગે આપણે તુરંત લાગવારી બજાય આપા ઈ મિત્ર પે જઈને આપણા એ સબ કામ સુલભ તરીકા કર સકા. લારે લારે પ્રતિયોગી જે પરીક્ષા હે વણારા ફોર્મ ભરના, વણારી ફીસ જમા કરના, યે સબ સુવિધા ભી આપણે ઉપલબ્ધ વેવે હે સા.
0: આમ જનતા ને ઓર કણી તરહ કા લાભ વેસે કારણ કી વાત કરા તો કો સમય કી બચત વે વે પૈસા રી બચત વે. પેલ્યા ગ્રામીણ ક્ષેત્ર મે લોક બાગ જો હે એક પ્રમાણપત્ર વાસ્તે જિલ્લા મુખ્યાલય પે તહેસીલ મુખ્યાલય પે જાણો પડતો હોવાણા ને, ઓર અભી વો કામ આપણા ઘરે બેઠે જો હે આપણા ઘર કા ઈ મિત્ર પે યા આપણા ગાંવ મે ડાણી મે આસપાસ મે જેટે ભી ઈ મિત્ર હે વણ કે માધ્યમ વેઈ જાવે, તો આપી મજદૂરી છોડન જો હે આપણા ગાંવ છોડન દૂજી જગ્યા પે કાવ જવારો કામ વેતો ઓર આપણો સમય

0: તો મમતાભાઈ સાહેબ, રાજસ્થાનની લોકગીત સુણ્યો સર, આજ આપણા કાર્યક્રમમાં મહિને આપી ઘણી સારી વાત કીધી. ચોપાલ રે મહિને આપી ફસલ કટાઈ સંબંધી જાણકારી દીધી હૈ, મોસમ સંબંધી જાણકારી દીધી હૈ, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કે બારામાં વિસ્તારો જાણકારી દીધી હૈ, ઈ મિત્ર આપણા વાસ્તે ઘણી તરહ લાભપ્રદ હૈ યે જાણકારી દીધી, ઓર લારે લારે દિવસ જો આપી મનાયો હૈ વિશ્વ એડ્સ ટીકાકરણ દિવસ, તો આની સાબુ કંઈક જાણકારી દેવારા વાસ્તે ઓર બી હૈ, પર ઘડી હામું નાણા તો હવે કાર્યક્રમો જવા વાળી ટાઈમ વેરી હૈ. તો ચાલાસા જય જવાન
1: જય કિસાન.